0: સમાનિનસવામ મોદે
1: હામીલે 14 દિનસમ્મ અનવરત છલફલ ગરેર યો મસૌદા તૈયાર કરેકા